0: કાર્યક્રમ ખેતીવાડી હમરવારા હંગ્ર ભાઈ બોનો ને આપની બોન અંજલિ
1: ને આપની બોન જાગૃતિ નું
0: રામ રામ. ભાઈ બોનો, આપ સાંભળી રહ્યો આપણું સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM માટે, ને આપ સૌનું ઘણીમાન સ્વાગત કરો હો અમારે આજની કાર્યક્રમ ખેતીવાડી મે.
1: હું અંજલિ બોન કાર્યક્રમ ખેતીવાડી ને લઈને હાજર થઈ ગયા. આજના આ કાર્યક્રમ ને માધ્યમ થકી આપણે વાત કરવા રહ કે બારિશ ને પહેલે આપણે બીજનું પ્રબંધન હરતે કરો ને બીજું ઉપચાર હરતે કરો.
0: હવે
1: જેમ કે આપણે દીકરા હ કે ખેતીની સફળતાનો પહેલો આધાર એનું અસલ બીજ છે. અગર બીજ સ્વસ્થ રહેગા, રોગ મુક્ત રહેગા ને અસલ ગુણવત્તા વાળું રહેગા તો ફસલની પેદાવાર ભી વધેગા. આપણે જે કિસાન હે એનાને વધારે લાભ મળેગા.
0: હવે
1: ને બારિશ ને મોસમ શરૂ થવા સારો હે તો પહેલે બીજનું સહી પ્રબંધન ને બીજો ઉપચાર કરવું ઘણું જરૂરી હે. તો

0: અંજલિબોન, ગીત તો આઈ શું પૂરું અને ગીતને બાદ એક વખત ફરી આપણે કિસાન ભાઈ બહેનોનું આપણે સ્વાગત કરા હા આપણે આજની કાર્યક્રમ ખેતીવાડીમાં. જેમ કે ગીતે કે પહેલા આપણે વિશે બતાડ્યું હતું કે આજે આપણે આ કાર્યક્રમને માધ્યમથી વાતે કરવા રહ કે બારિશને પહેલે બીજનું પ્રબંધન હરતે કરે અને બીજો ઉપચાર હરતે કરે. તો અંજલિબોન, આપણે કિસાન ભાઈ બહેનોને કહંગા કે અસલ બીજ અસલ પહેચાન આપણને જીવનભર ખુશી આલેંગા ને આપણે જે કિસાન હે એનાની ખેતીને બી હરીભરી કરેગા.
1: હવે જાગૃતિબેન આપે સહી કીધું, આયસ વાત કરો કે જૈવિક બીજ ઉપચાર હું કહેવાય હે ના કેમ જરૂરી હે. આપણે દેખો હો કે બારિશ આવવાની પહેલે અગર આપણે આ બીજો ઉપચાર કર દો તો આપણને ઘણા કને ફાયદા થાય હે. કેમ કે બારિશનું જે મોસમ હે એ મિટ્ટી મેં નમીને વધાવી દે હે ને નમીને કારણ બીજ ને જે નાનો પૌધો હે એના મેં ફફૂંદ ને બીજા ઘણા કના રોગોનું ખતરો વધી જાય હે. તો અગર આપણે બીજોનું ઉપચાર પહેલે કરી લંગા તો આપણે દેખો હો કે આપણે જે બીજ હે એ રોગો થકી સુરક્ષિત બી રહેગા ને અંકુરણ અસલ તરીકા થકી થઈ શકા. જૈવિક બીજ ઉપચાર થકી આપણે દેખો હો કે બીજ ની અંકુરણ ક્ષમતા વધે હે, આપણે જે પૌધા હે એ મજબૂત રહે હે, રોગોનો ખતરો કમ રહે હે ને એની સાથે મિટ્ટી મેં જે લાભકારી જીવાણુ હે એની સંખ્યા ભી વધી જાય હે.

0: जिंदगी अपना उत्पादन ने अपनी जो गुणवत्ता है इनमें हदार मली पाए है। हम अंजलि बोन अपने देखा सा कि बरसात ने पहले अपने जी वे बीज खरीद तई वे अपने ध्यान रखो है कि अपने जो बीज है ई अच्छा हो, साफ हो, स्वस्थ हो, चमकदार हो, टूटे तक ने सिकड़ो तक नहीं हो, ने रोगग्रस्त नहीं हो, क्योंकि अगर आवा रहेगा तो ये अपने खेती बल्ले असर नहीं रहेगा। बीज नो चयन ने दौरान अपने कही सक कि स्थानीय जलवायु ने मिट्टी ने अनुसार अपने किस्म वाला बीज लई सक आना थकी फसल मौसम की चुनौती ने बेहतर सामनो करी सके है। ने कीधु भी है कि सूची समझी ने अगर बीज अपने चुनेगा तई वे अपने जो खेत है ई हरू भरू रहेगा।
1: હવે જાગૃતિપૂર્ણ આપે સહી કીધું કેમ કે આપણે દેખો કે ફસલ બુવાઈ ને પહેલા આપણને બીજોનું પ્રબંધન કરવું ઘણો જરૂરી હે. અગર આપણે કને બીજ ન હોવે તો આપણે આય પાય વારા ફરા વારા મનકતકી બી આપણે બીજ લઈ શક ને એનું અંકુરણ કરી શક. આપણે ભાઈ બહેનોને કેવું ચંગા કે બારિશ આવવાને પહેલે આપણને બીજને એક ભીના સિત્રામાં બાંધી દેવું હે. ને બીજ અગર બાંધાઈ જાય તો એના આપણને 5 હાથ દાડા સુરક્ષિત રહેવા દેવું હે. અગર એનમાં તકી 80 બીજ બી અંકુરિત થઈ જાય તો આ આપણે બુવાઈ બદલે ઉપયુક્ત થઈ શકે. જેવી વખત આપણે બીજનું ચુનાવ કરી રહ્યો તે વખત આપણને તૂટે તક જે બીજ છે ને રોગગ્રસ્ત જે બીજ છે એ અલગ કરી લેવે હે. ને આપણે જે સ્થાનીય જલવાયુને અનુકૂળ બીજનું આપણે ચયન કરો તો આપણે દેખો કે આપણને ઘણા કાના લાભ મળી પાય હે.
0: હવે અંજલિ બોન એના સાથે બીજો ઉપચાર હું હે એના બારામાં આપણે કિસાન ભાઈ બોન બતાડો તો બીજો ઉપચાર એ પ્રક્રિયા હે જેના મેં બુવાઈ ને પહેલે બીજનું રોગનાશક કીટનાશક ને જૈવિક પદાર્થ થકી ઉપચારિત કરહ. આ બીજ નવ અંકુરિત પૌધને રોગ ને કીટ થકી સુરક્ષા મળે હે.
1: હવે
0: બીજો ઉપચાર કમ લાગત મે વધારે લાભ આલે હે ને આ તકનીક હે. આપણે કહી શકા કે પૌધા હે એની શરૂઆતી જે વૃદ્ધિ હે એ અસલ થાય ને ઉત્પાદન ભી વધે હે.
1: હવે ચક્રતિબુન આપે સહી કીધું આ સવે વાત કરો કે જૈવિક બીજ ઉપચારના કયા કયા તરીકા હે જે આપણે કામમાં લઈ શકો તો સપ્તકી પહેલા આપણે વાત કરો જીવામૃત થકી બીજ ઉપચારની. આપણે દેખો કે આ એક પ્રાકૃતિક જીવામૃત હે જે આપણે ઘણું મહત્વપૂર્ણ હે. એને બદલે આપણને 5 લિટર પાણી ને 500 ગ્રામ દેશી ગાયનું ગોબર ને 500 મિલીલીટર આપણને દેશી ગાયનું ગૌમૂત્ર લઈ લેવું હે. એનમાં થોડી સી ખેતની મિટ્ટી આપણને નાખવી હે. અણા સબને મલાવીને આપણને ઘોલ તૈયાર કરવું હે ને બીજને અણા ઘોલમાં અચ્છી તરીકા તકી મલાવવું હે. પછી આપણે છાયામાં યા હુકા સ્થાન માટે આને મીની ની બુવાઈ કરવી હે. જઈ વખત આ બીજ જે હે એ રોગો તકી સુરક્ષિત રહેગા ને અંકુરણ જે હે એ આંત કે આપણું બહેતર થઈ શકા.
0: હવે અંજલિ બોન તો જેમ કે અંજલિ બોન આજે આપણે વાતે કરી રહ્યા આપણે કિસાન ભાઈ બોન થકી કે બારિશ ને પહેલે બીજ નું પ્રબંધન હરતે કરવું ને બીજો ઉપચાર હરતે કરવો હે તો આ વાતે આપણે અગાડી ભી કરંગા પણ અમને હામરી લઈ કર કે મોરે કર આપણી વાતે.
1: હવે

0: જાગૃતિ બુન ગીતનો આયશો પૂરું અને ગીત બાદ એક વખત ફરી આપણે પાછા ફરો કાર્યક્રમ ખેતીવાડી મેં. જેમ કે ગીત કે પહેલા આપણે જાણ્યું કે જીવા અમૃત ને માધ્યમ થકી આપણે હરતે બીજો ઉપચાર કરી શકો. આજ વાત કરું ટાઇકોડર્મા થકી આપણે હરતે બીજો ઉપચાર કરી શકો. તો ભાઈ બોનો આ એક લાભકારી ફફૂંદ હે જે ઘણા પ્રકારના રોગો થકી આપણે બીજ ને પૌધાની રક્ષા કરે હે. આનો ઉપચાર અગર આપણે કરો હ તો આપણી પૌધાની જડે મજબૂત રહે હે ને મિટ્ટી મેં ઘણા કને જે રોગ જનિત કીટ હે એ ભી કમ થાય હે. એની સાથે આપણે નીમ આધારિત ઉપચાર કરી શકો. નીમ એક પ્રાકૃતિક કીટનાશક માન્યું જાય હે. નીમની પત્તીઓનું ચૂર્ણ યા નીમની ખલી તકી ભી આપણે બીજો ઉપચાર કરો તો એન તકી આપણે બીજા માટે થવાવાળા કીટ ને રોગ જે હે એ દૂર થાય હે.
1: હવે અંજલિ પણ આપણે દીકરા સકી આજકાલ જૈવિક ખેતીનું મહત્વ વધારે વધી રહ્યું હે. કિસાન જે ઉર્વરક ને લાભકારી સૂક્ષ્મ જીવ થકી બીજો ઉપચાર કરી રહે આના થકી પૌધાની જડે મજબૂત રહે ને મિટ્ટીની ઉર્વરતા મેં સુધાર આવે હે. ભાઈ બોન જીવી કો બીજો ઉપચાર પર્યાવરણ બદલે ભી સુરક્ષિત રહે ને ટિકાઉ ખેતીની દિશામાં મહત્વપૂર્ણ કદમ હે. આપણે દીકસ અંજલિ બોન કે બીજો ઉપચાર થકી આપણને ઘણા કને લાભ થાય હે. જેમ કે બીજાની અંકુરણ ક્ષમતા વધે હે, રોગ ને કીટ થકી સુરક્ષા મળે હે, પૌધાની પ્રારંભિક વૃદ્ધિ થાય હે, ઉત્પાદન ને ગુણવત્તા મેં વૃદ્ધિ થાય હે, ખેતીની લાગત કમ થાય હે.
0: હવે
1: આપણે કહી શકો કે સ્વસ્થ બીજ નું આધાર સમય માટે કર બીજો ઉપચાર.
0: હવે જાગૃતિ બોન આપે સહી કીધું આપણે ભાઈ બોનો ને કહી શકો કે આંત કી આપણે રાસાયણિક જે લાગત લાગે હે એ ભી ના ને બરાબર લાગે કા. કેમ કે આપણે જૈવિક ચીજો ને કામ મેલંગા, જૈવિક ખાદ ના કંગા, જૈવિક કીટનાશક બનાવંગા ને આપણે જે જલવાયુ અનુકૂળ બીજ હે એનો આપણે પ્રયોગ કરો, એનો ઉપચાર કરીને અગર આપણે ખેતર માં કામ મેલો તો આપણે દેખો કે આપણું જે ઉત્પાદન હે એ હંમેશા આપણને અચ્છું મળે હે. એની સાથે આપણે મિટ્ટીનું જે સ્વાસ્થ્ય હે એ ભી અસલ બની તકું રહે હે, પર્યાવરણ સુરક્ષિત રહે હે, ફસલ જે હે એ વધારે ટિકાઉ બને હે ને લંબા ટાઈમ સુધી આપણે ભૂમિની ઉર્વરતા જે હે એ બની ટકી રહે હે. આપણે દેખો કે ઘણા ખરા જે ભાઈ બોન હે એ તરત લાભ ને ચક્કર માં ઘણા આકારની ચીજે માં પસી જાય હે. તો એને ધ્યાન રાખવું હે કે જૈવિક ચીજે હે એ આપણને ધૈર્ય ને હાથે કાર્ય કરવું શીખાડે હે. એક વખત આપણે ફસલ માં કમ મુનાફો મળેગા પણ ધીરે ધીરે આ જે મુનાફો હે એ વધતું જાગા અને એ વાતને આપણને સમજવું હે, જૈવિક ખેતીને વધાવવું હે. આપણે આય પાય વાળા મનકને ભી આપણને સમજાડવું હોગા કે આપ પહેલે થોડી સી જગ્હ માટે ખેતી કરીને જોવો જૈવિક, પછી આપણને ખબર પડી જાગા જૈવિક ચીજે જે હે એની બજાર માં માંગ ભી વધારે હે ને આપણને એન તકી આપણે આય વધારવાનું જે સાધન હે એ ભી અસલ મળી શકેગા.
1: હવે અંજલિ પણ આપણે કિસાન ભાઈ બોન ઈજ કંગા કે બારિશ થકી પહેલે જે બીજનું ઉચિત પ્રબંધન ને બીજો ઉપચાર કરવું અસલ ફસલ ની ગારંટી માન્યું જાય હે. આ એક છોટું સુ પ્રયાસ હે પણ આના જે પરિણામ હે એ ઘણા મોટો હે. અગર કિસાન ભાઈ બોન સમય રહેતે બીજની ગુણવત્તા માટે ધ્યાન દેંગા ને બીજો ઉપચાર કરેગા તો ફસલ સ્વસ્થ રહેગા ને ઉત્પાદન વધેગા ને આય માં વૃદ્ધિ થાગા. કિસાન ભાઈ બોન આપને કેવું ચંગા કે મજબૂત ફસલ ની શરૂઆત મજબૂત બીજ થકી થાય હે. બારિશ ની પહેલી બુન પડવા થકી પહેલે આપણે બીજની તૈયારી કર લો કેમ કે આજ ની સાવધાની કાલ ની સમૃદ્ધિ પણ હે. તો કીધું હે કે બીજ અગર તૈયાર રહેગા તો ખુશાલી આવેગા ને અગર આપણે ખેતી અસલ તરીકા થકી કરંગા તો આપણી જે ખેતી હે એ હરી ભરી રહેગા.
0: હવે ચક્રતિ બુન આપે સહી કીધું ખેતી માં પરિવર્તન આપણને લાવવું હે તો એ એક દાડા તકી નથી આવતું. અગર આપણે અસલ ફસલ નું સપનું દેખી રહો તો આપણને પહેલી બારિશ તકી પહેલે જ આની શરૂઆત કરી દેવી હોકા. જે વખત કિસાન જે હે એ બીજ ની પહેચાન કરે હે તે વખત એને ઘણા આકારની વાતો નું ધ્યાન રાખવું હે. કેમ કે બીજ આપણે ખેતી માં સપ્તકી મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે હે. એની સાથે આપણને જૈવિક ખેતી ના મૂળ મંત્ર યાદ રાખવો હે. પ્રકૃતિ માટે વિશ્વાસ ધૈર્ય ની સહી તૈયારી આપણે ખેતી ને અસલ બનાવે હે. એટલે આપણે માનસૂન આવવાની પહેલે બીજાને કેવલ બોવાની વસ્તુ નથી સમજવું, બલકી આપણી મહેનત ઉમેદ ને આવા વાળા કાલ ની નીવ માનીને એની દેખભાલ કરવી હે. કેમ કે સ્વસ્થ બીજ સમૃદ્ધ કિસાન ને સુરક્ષિત ખેતી ને ખુશાલ ગામ નો રાસ્તો બની શકે.
1: હવે અંજલિ બુન કેમ કે બારિશ ની પહેલી બુંદ કેવલ ખેત ને નત ઉગાડતી બાકી કિસાન ને હપન ને ભી નવી ઉડાન આલે હે. પણ યાદ રાખો અસલ ફસલ કેવલ ભાગ્ય થકી નથી બલકી સહી તૈયારી ને મહેનત થકી મળે હે. બારિશ ને પહેલે બીજ નું ઉચિત પ્રબંધન બીજો ઉપચાર કરીને આપણે આપણી ફસલ ને એક મજબૂત શરૂઆત આલી શકે. આજે કિસાન આપણે જે બીજ ની સુરક્ષા ને ગુણવત્તા માટે ધ્યાન આલી રહે અંજલિ બુન એ સી કાલે ભરપૂર ઉત્પાદન ને બહેતર આય નું આનંદ ભી ઉઠાવેગા. એટલે આ મોસમ મેં જલ્દબાજી નથી કરવી બલકી સમજદારી થકી આપણને કામ લેવું હે. સ્વસ્થ બીજ સ્વસ્થ પૌધ બનાવે હે ને સ્વસ્થ પૌધ સમૃદ્ધ કિસાન ની પહેચાન રહે. તો આપણને અસલ અસલ પદ્ધતિ થી કે આપણે બીજો ઉપચાર કરવો હે, આપણી ખેતીને અનિવાર્ય હિસ્સો બનાવવું હે, બીજો ઉપચાર કરીને ને ખેતીને વધારે લાભકારી ને ટકાઉ બનાવવું હે.
0: હવે જાગૃતિબુન આપે સહી કીધું ત્રણ પ્રકાર થી કે આજે કાર્યક્રમ ખેતીવાડી મેં આપણે ભાઈ બોનો થકી ઘણી અસલ વાતે રહી હૈ કે આપણે જે ભાઈ બોન હે એ પહેલી બારિશ ને પહેલે હરતી બીજો નું પ્રબંધન કરી ને બીજો ઉપચાર કરીને રાખે તાકી જઈ વખત બી ઈ ફસલ ની બુવાઈ કરે તો એના ને જે ઉત્પાદન હે એ બી અસલ તરીકા થકી મળી પા. આશા કરો હો કે આ હંગરી વાતે આપણે ભાઈ બોનો ની કમી હોંગા, કેમ કે હવે ટાઈમ થઈ ગયો હે આપણે અનસ કાર્યક્રમ થકી સૂટા પડવાનું. તો સૂટા તો પડ પણ સાથે પહેલા હમરી લાયક ઓર ગીત ની મોરે પડા સૂટા
1: હોવે.

0: ઈબે રૂકી જાગા. ઓ અંજલી બોન, એટલે જ મન કે હે કે પાણી તો કાલ હે, પાણી થકી જ આપણું જીવન હે. હોવે જાગૃતિ બોન, હર બૂંદ મેં આપણું જીવન હે, ને આજ ધરતી માતાનું સંબલ હે. હોવે અંજલી બોન, આપણે ભાઈ બોન થકી આપણે અનુરોધ કરા કે નરને ખુલ્લું નહીં રાખવું, બારિશને પાણીનું સંગ્રહ કરવું, આજે નાની નાની આદત બદલંગા તો આપણું ને આપણી અબ્બાવાળી પેઢીનું જીવન સફળ થઈ જાગા. હવે હવે જાગૃતિ બોન, આપણે ભાઈ બોનોને કહો કે પાણી બચાવો, પાણી બચાવો, ને આપણી ધરતીને હરીભરી રાખો. જલ જીવન હે, આ આપણી પહેચાન હે. હર બૂંદનું મોલ આપણે જાણો. વાગ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિતને પ્રસારિત.
1: સેહતનું રાજ હું હે બોન, અસલ આદત ને સહી ખુરાક હે બોન. જિંદગી પરબાતની શરૂઆત પાણી થકી કરવું, થોડું સૂર્યાયામ ને તાત્કાળીની જીવન જીવવા, ફળ સબ્જી રોજે ખા, બીમારીને દૂર ભગાવવા, જંક ફૂડ થકી દૂર રહ, નીંદર પૂરી લ ને ખુશ રહ. હોવે સેહત હે અસલી ધન આપણું, આ જીવનનો સહારો હે. આજ થકી આ રાજને અપનાવંગા ને જીવનને સ્વસ્થ બનાવંગા. હોવે સ્વસ્થ રહો, ખુશ રહો, કેમકી આ છે સેહતનું અસલી રાજ. વાગ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
2: પપ્પા પપ્પા, મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
0: બસ યહી તો શરૂઆત હે બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા. હવે ન કોઈ ગરીબી રોકે, ન કોઈ હાલાત રોકે, શિક્ષા તકી બદલેગા હર એક દાડો નિરાતર.
2: હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
0: યાદ રખી, કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ, હર બચ્ચે કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હૈ.
2: હોવે જયવરે સબ સોરા ભણેગા, તારે તો દેશ અગાડી વધેગા.
0: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક. વાગ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસાર.

0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હે બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા. હોવે ન કોઈ ગરીબી રોકે, ન કોઈ હાલાત રોકે, શિક્ષા તકીસ બદલેગા હર એક દાડો નિરાતર.
0: હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખી કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ, હર બચ્ચે કી પઢાઈ હમ સબકી જિમ્મેદારી હૈ.
2: હોવે જઈ વરે સબ સોરા ભણેગા, તારે તો દેશ અગાડી વધેગા.
1: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક.
2: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
3: અગર ચાહો તેજ દિમાગ ને સ્વસ્થ જીવન, તો આયરન થકી ભરપૂર તત્વ નું કરો ભોજન.
2: હોવે કેમ કે ખૂન મે આયરન તત્વ ની કમી થકી એનિમિયા રોગ આપણને થઈ શકે.
3: જલ્દી થકાન થાવી, શારીરિક કમજોરી, યાદદાશ્ત મે કમી, શ્વાસ ફૂલવું, આ સબ એનિમિયા ના લક્ષણ હૈ.
2: હોવે ભાઈ બોનુ, આ લક્ષણ આપણને આપણે મય દેખાય તો આપણને આપણા પાય વાળા રાજકીય સ્વાસ્થ્ય કેન્દ્ર માટે જઈને એનિમિયા ની નિઃશુલ્ક જાંચ કરાવી શું.
3: આંગણવાડી કેન્દ્ર ને રાજકીય સ્વાસ્થ્ય કેન્દ્ર માટે એનિમિયા ઉપચાર ની ગોળીએ નિઃશુલ્ક મળે હે.
2: હોપે એનિમિયા થી બચવા બદલે આપણને ખવાના મે દાળ, પત્તેદાર સબ્જી, ગુડ, બાજરા, તિલ, નીંબુ ને સંતરા, ગોબી, તરબૂચ, આંવલા, ટમાટર નું સેવન કરવું સુએ.
3: હોવે આ સબ સાવધાની રાખંગા ને આ સબ સબ્જી ને દાળ ખંગા તો એનિમિયા થકી બચી શકંગા.
4: વાગડ રેડિયો એવમ વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
5: આપ સભી સુન રહે હૈ આપકા અપના સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM.

0: કાર્યક્રમ સચ્ચા સ્વરાજ સાંભળવા અમારા હંગ્ર ભાઈ બુનોને આપની પૂર્ણ અંજલિ
1: ને આપની પૂર્ણ જાગૃતિનું
0: રામ રામ. ભાઈ બુનો, આપ સાંભળી રહ્યા હો આપણું સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 એફએમ માટે, ને આપ સબનું ઘણે માન સ્વાગત કરો હો અમારે આજને કાર્યક્રમ સચ્ચા સ્વરાજ મેં.
1: હવે ભાઈ બોન લઈને હાજર થઈ ગયા હા કાર્યક્રમ સચ્ચા સ્વરાજ ને એકના વિષય ને હાથે. આજના આ કાર્યક્રમ ને માધ્યમ થી અંજલિ બોન આપણે વાતે કરવા રહા કે આપણે જે આદિવાસી સંસ્કૃતિ હે એના મે જે રીતિ રિવાજ હતા એ પહેલે હું રીતિ રિવાજ હતા અમને હું બદલાવ આવ્યો હે એ સબ વાતે આજના આ કાર્યક્રમ ને માધ્યમ થી આપણે ભાઈ બોન થકી આપણે કરંગા. પણ કાર્યક્રમ ની શરૂઆત મેં આપણે હમરા અંકિત ને મોરે કરા આપણી વાતે.
0: હવે તો ભાઈ બોનો આપ હમરતા રહેશું આપણું રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8 એફએમ માં.

0: અંજલિ બોન, ગીત તો આવી પૂરું અને આ ગીતને બાદ એક વખત ફરી આપણે ભાઈ બોનોનું આપણે સ્વાગત કરવા આજના કાર્યક્રમ સચ્ચા સ્વરાજમાં. જેમ કે ગીતે કે પહેલા આપણે વિશે બતાડ્યું હતું કે આજના આ કાર્યક્રમને માધ્યમથી કે આપણે વાતે રહેવાની હે કે આપણે જે આદિવાસી સંસ્કૃતિ હે એના મેં જે પહેલે રીતિ રિવાજ હતા એ હું હતા ને હમણે હું બદલાવ શા હે. તો આના સબ વાત બદલે આજે આપણે સ્ટુડિયોમાં પ્રભુ કાકા આવ્યા હે, એ આપણને બતાડેગા આ સબ રીતિ રિવાજ ને બારામાં. તો પહેલા હામરી લાણાની વાત ને મોરે કર આપણી વાતે.
1: હવે રામ રામ પ્રભુ કાકા.
2: રામ રામ
1: પ્રભુ કાકા. આપનું ઘણેમાન સ્વાગત કરો હો અમારે આજના કાર્યક્રમ સચ્ચા સ્વરાજ મેં. જેમ કે આપ આજે અમારે કાર્યક્રમ થકી જોડી રહો ને આજે કાર્યક્રમ મેં આપણી બાતચીતનો વિષય હે કે આપણી જે આદિવાસી સંસ્કૃતિ હે એનમાં જે શાદીના રીતિ રિવાજ હતા એ હું હતા ને અવડેના ટાઈમમાં હું બદલાવ આવી રહ્યું હે ને હરતે બદલાવને બી સ્વીકાર કરવું હે પણ એને સાથે પુરાના ટાઈમના જે રીતિ રિવાજ હતા એનમાં કઈ કઈ વાતે જે હતી એ આપણે બદલે અસલ હતી એને બી આપણે બનાવીને હરતે રાખવું હે એ હંગરે વાતે આપણે કરંગા. તો સપ્તિકી પહેલે આપ અમને એ બતાડો કે શાદી વિવાહના જે રીતિ રિવાજ હતા એ કયા કયા હતા ને એનાનું શું મહત્વ હે.
2: ખૂબ ઘણી અચ્છી વાત કરી કેમ કે ભાઈ પુરાણી જે અમારો જે રીતિ રિવાજ હતો આના રીતિ રિવાજમાં સબ થકી પહેલે તો હું એ કહેવું ચાહું કે તે વખતે આરામ થકી રોકડ તળે શાદી વિવાહ થતા હતા. કેમ કે કાંઈ ચિંતા નહીં હતી અને પૂરા ગામમાં આબાદી કમ હતી તો કમ આબાદી થવા થકી વધારે કાંઈ એટલી કાંઈ શાદીઓ થતી હતી નહીં. પૂરો એક ગામ હતું યા છો એક ફળો હતો યા પછી એક મહોલો હતો તેનામાં એક યા બે ગામનું ભેગું કરી અને પછી વિવાહ કરતા હતા. કેમ કે ગામ કમ હતું, જનસંખ્યા કમ હતી ને એવી સ્થિતિમાં મતલબ એ રોકડ તળે શાદી કરાવી દેતા હતા. અગર બરાત આવતી તો સમજી લો કે એ રોકડ એનો જે પાલો હતો જે પાલો લઈ અને બરાત ને રેડ બની ફાતરી હાલતા ને એની ઉપર બેવાડી દીધા અને કોઈ ખર્ચો ન હતો કે એક પૈસાનો કોઈ ખર્ચો કરવો પડતો નહી હતો. તો એવા ટાઈમ મતલબ એક તો એનો ફાયદો હતો, બીજી વાત કે ખાવાનું જે ખાતા તે ઈ જે મતલબ વળતે હું કે તમારો મતે દુકાન થકી પત્તો લાવી રહ્યા થકાય ને એના ટાઈમ મેં અમારે જે પેડ પોદ હે જે અમારો જે વડલો હે અમારો જે ખાકરો હે એને જે પત્તલત એને પત્તની બાજ બનાવી દીધા અને ખાવાનું ખાતા હતા. તો એના ટાઈમમાં કોઈ ખર્ચો ન હતો ને આવડે એવું થઈ રહ્યું હે કે પૈસા હોય તો બાજ લાવી શકે તો આર્થિક સ્થિતિ હમણાં વર્તમાનમાં ખરાબ થઈ રહી છે.
1: હવે હવે
2: ને પુરાના સમયમાં કાંઈ એવી વાત ન હતી તો એનામાં બી કાફી બદલાવ થયો. બીજી વાત કે ભાઈ આપણે વર્તમાનમાં હમણાં ટેન્ટ લગાડી રહ્યા છે કાંઈ તો એક ટેન્ટ લગાડે તો કોઈ ગરીબ આદમી ટેન્ટ લગાડે તો બી કમસે કમ 40-50 હજાર નો ખર્ચો આવી જાય.
1: હવે
2: ને એના ટાઈમમાં 1 રૂપિયાનો કોઈ ખર્ચો દાળ ચાવલ બનાવી અને ખવડી હતા ને હવે ધીરે ધીરે ધીરે ધીરે પૂરો બદલાવ થઈ રહ્યો હે. તો કોઈ ગરીબ આદમી હોય કોઈ ગરીબ ઇન્સાન હોય તો એકબીજાને દેખાદેખની વાત કરે તો પછી મતલબ દિક્કત થઈ જાય ને.
1: હવે પપ્પુ કાકા એ કરજા મેં સલુસા કે
2: કરજામ સલુસા
1: કે આમનું તેમ દેખીને ઘણા એવા સોર હે જે ઘરવા રહે એમ સોચે કે અગર હું આટલું જ કરુંગા તો મન કમને હું કહેંગા એવી સ્થિતિ એનાને મનમાં આવી જાય હે. પણ આપણે દેખો હો કે પહેલાના ટાઈમમાં જે શાદી વિવાહ થતા હતા એ ઘણા અસલ હતા. હવડેના ટાઈમમાં જે શાદી વિવાહ થાય હે એનમાં જેમ કે આપે બતાડ્યું કે ઘણા આકાનું ખર્ચો થઈ જા એવા મેં જયા મનકની આર્થિક સ્થિતિ ન હોવે તો એ હજી પરેશાન થઈ જા ને કરજો લઈને વિવાહ કરે હે.
2: બરાબર બરાબર સહી વાત કીધી. કેમ કે કરજો લઈ વિવાહ કરેગા તો મતલબ પછી શું થાય કે પ્લાયન કરવાની સ્થિતિમાં આવી જાયગા.
1: હવે
2: કેમ કે પ્લાયન ને થાયગા તો એ કરજો પૂરો
1: ન
2: થઈ શકે તો એના બદલે અમને આની વાત ઉપર સોચવું પડેગા કે અગર અમારો જે આજના જે યુવા સાથી હે એને બુજુર્ગની જે વાતે હે એની વાતે આપણે સાંભળવી પડેગા એના હાથે બેહવું પડેગા ને સમાજનું જે રીતિ રિવાજ હે ને અમારો પહેલે હું તો એ અમારા બાપ દાદા જાણે તો એની વાતને અગર આપણે ને સાંભળંગા ને બેહંગા અને એની વાતને આપણે ને જાણંગા તો પછી આપણે આર્થિક સ્થિતિ આપણી ખરાબ થાયગા. તો એને બદલે અમને વિશેષ કરીને અમારા જે યુવા ભાઈ હે એને બી કેવું જોઈએ કે ભાઈ પુરાણો જે આપણે રીતિ રિવાજ તો એમાં પાસા ધીરે ધીરે આપવાની કોશિશ કરી રહ્યા છે. કેમ કે તે વખતે એક વાત બીજી મુ કહી આલું કે અમારા જે વાદ્યયંત્ર તળ શું કરતા હતા, ખાલી ઢોલ ને કોંડી ની થાળી, ગામનો ઢોલ, ગામની કોંડી ને ગામની થાળી, ને કઈ પૈસો ખર્ચો
0: નહી હતો,
2: બિલ એક રૂપિયાનો કઈ ખર્ચો નહી હતો. ને વર્તમાનની સ્થિતિમાં આજે લોક જે અમારા જે પરંપરાગત વાદ્યયંત્ર તે ભૂલી ગયા, અને હવે શું કરી રહ્યા, કઈ બેન્ડ બાજા લાવે, કઈ ડીજે લાવતા હતા, એવી સ્થિતિમાં આવી ગયા પાસા. તો એની સ્થિતિ થકી પાસા ફેરવા આપણે વર્તમાનમાં એવી સ્થિતિ બની રહી કે કર્જામાં વધારે બુડી રહ્યા. તો એના કર્જા થકી બસવા બદલે અમારા યુવા સાથીને બી થોડો થોડો એને હાથે પાસા લેતા હે, તાકી કમસે કમ અમારી સ્થિતિ એટલી ખરાબ ન થઈ જાય કે જે અમને પ્લાન થઈ જવું પડે, અને કમસે કમ 5 સાલ 10 સાલ સુધી જેટલા ઘડી કરજો પૂરો ન થાય એટલા ઘડી અમને બહાર રહેવાની સ્થિતિ અમારી આવી જાય.
0: હવે પ્રભુ કાકા આપે સહી કીધું, કેમ કે અવડેના ટાઈમે આપણે દેખી રહ્યો કે આપણી જે ચીજે હે એ દાડે દાડે બદલતી જઈ રહી,
2: બદલતી જઈ રહી.
0: જેમ આપ શાદી વિવાહ ની વાત કરી રહ્યો, ડીજે ની વાત કરી રહ્યો, એને અલાવા બી આપણે દેખો હો કે ઘણા એવા શોખ હે જે અવડેના ટાઈમે યુવા સાથી ને ઘણા કાના મનકજે હે પાલી રહે. આપણે દેખો હો કે ઘણા ને એવું લાગે કે આ ગાડી મારે ખરાબ હે, બીજી ગાડી લઈને આવું, આ મારું અચ્છું નથી તો પેલું લઈને આવું. અવડેના ટાઈમે આપણે દેખો હો કે તકનીકીનું જે પ્રભાવ હે એ યુવા સાથી માતે એણે હાથે હાથે જે બીજો જે મોટો મનક હે એણે માતે બી પડી રહ્યું હે. આજના ટાઈમે આપણે દેખો હો કે ઘર મેં હર મનક ઓગાત હર મનક કને મોબાઈલ હે, એટલા મોગા મોબાઈલ વાપરે હે જિંદગી ઈ કઈ વિચાર નથી કરતા. ને આપણે દેખો હો કે બજાર મેં ભી એવી ચીજે રહે હે કે એણે ઈ ચીજે ઉધારે ભી મળી જાય, કિસ્તે ભરો ને લઈ લો. પણ કિસ્તે ભરવા મેં ભી આપણને ઘણા કની મહેનત કરવી પડે હે. ને જેમ કે આપ પલાયન ની વાત કરી રહો તે આપણે દેખી રહો કે અવડેના ટાઈમ માં એટલે જ વધી ગયું હે, કેમ કે આપણે ઈચ્છાએ વધતી જઈ રહી હે, તો એને બદલે પૈસા ભી વધેગા. ને આ પૈસા કમાવા બદલે આપણે ઘર છોડીને બહારતે જ બારતે જઈ વખત આપણે જ તો એ આપણું ખર્ચું, એને સાથે જે જે સુવિધાએ આપણે લીધી હે એના ખર્ચાને પૂરા કરવા બદલે આપણે પૈસા એકઠા કરવા પડે. તો એને કારણે આપણે દેખો કે દાડે દાડે આ ચીજે વધતી જઈ રહી અને આર્થિક સંકટ જે હે એ વધતું જઈ રહ્યું હે. તો એવો મેં આપણને સમજવું હોગા કે સુવિધાને હાથે આપણે જરૂરી ચીજે શું હે ને જરૂરી ચીજે કઈ કઈ નથી એના મેં અંતર સમજવું હોગા. જે વખત આ ફર્ક આપણે સમજી લંગા તે વખત આપણે અણીસબ પ્રભાવ થકી દૂર રંગા, ને આપણી જે પરંપરાગત ચીજે હે ને આપણા જે બાપ દાદા હે એના હાથે આપણે અસલ જીવન જીવી શકંગા.
2: ખૂબ અચ્છી વાત કીધી, વાસ્તવ મેં સહી વાત કરી. તો આપણે તમે એક વાત પેલી કીધી ભાઈ કે ગાડીની વાત કરી, તો એના ટાઈમ મેં તો 25 કિલોમીટર 50 કિલોમીટર જેટલે બી સિટી જવું હતું તે 2-3-4 ઘંટામાં રસ્તો પાર કરી લેતા હતા.
0: હવે હવે
2: એક રૂપિયાનો કોઈ ખર્ચો
0: નહીં
2: હતો. ને આજે એક બરાત જાય તો કમસે કમ 4-5 ગાડિયા આપણને દેખાદેખ ની સબ ભક્તિ કરી રહ્યા હે, તો એનો પછી તો એ તો કરજા થકી પછી ભારી થઈ જાયગા.
0: હવે
2: તો એના બદલે અમને વિશેષ કરીને અમારા જે સ્થાનીય જે અમારું જે પુરાણું જે રીતિ રિવાજ છે એને અપનાવવું જરૂરી છે. અગર એની વાતને અગર એની પુરાણો જે રીતિ રિવાજ એમાં અગર અમે નહીં આવંગા, એની વાતને અમે નહીં ઓળખંગા, તો સમજી લો કે અમારો જે આબાવાળી જે પીઢી છે એને બદલે ખૂબ નુકસાન થઈ જાયગા.
0: હવે પ્રભુ કાકા આપે સહી કીધું, કેમ કે આપણે દેખો કે અવડેના ટાઈમે મહેંગાઈ જે હે ને આર્થિક સંકટ હે એ સબ અણી કારણ ન વધી રહ્યું હે, કેમ કે આપણે દેખી રહ્યો કે દાડે દાડે મનક જે હે એ અલગ અલગ ઈચ્છાને લઈને બજારમાં જાય હે. જઈ વખત આપણે સમજી લંગા કે આપણે હિન્દીને આ રસ્તો પૂરો કરી શક, આપણે શાદી વિવાહમાં કમ ખર્ચા કરા, આપણે ઘણા કની ચીજે મેં અગર આપણે કટોતી કર દંગા તો જે મહેંગાઈ દાડે દાડે વધી રહી હે એને આપણે કમ કરી શક. આપણે આને બદલે સરકારને યા બીજા મનકને દોષને આલી શક, આના જિમ્મેદાર આપણે ખુદ હ, કેમ કે આપણી ઈચ્છાઓ માટે આપણું નિયંત્રણ નથી. ને જે પરંપરાગત ચીજે હે એનાનું જ્ઞાન જે વખત ગઢલો મનક આપણાને આલે તો આપણે એમ કેમ કે કયા જમાનામાં ઝીરો એમ કહીને એની વાત આપણે કાઢી નાખ. આ સબ ચીજે આવા વાળા ટાઈમે આપણે બદલે વધારે નુકસાન કરે એને પહેલે આપણને સમજી જવાની જરૂરત હે. ને જેમ કે આપ વધારી રહો કે આદિવાસી જે સંસ્કૃતિ હે એમાં ઘણા કની એવી ચીજે હે જિંદગી બદલાવ આવી રહ્યું હે. આપણે દેખો કે ઘણા ખરા સમુદાય સાથી એવા હે જે સમુદાયમાં રહીને ઘણા કની ચીજે બદલે જાગૃતતા કાર્યક્રમ કરે હે. ને આપે જેમ કે વાત કરી કે પહેલા આપણે દોના પત્તલ બજાર થકી લાવતા હતા, પણ અવડેના ટાઈમે ઘણા ખરા એવા ભાઈ હે જે આના પત્તાનું પાસું પ્રયોગ કરી રહે હે ને આને પત્તલ દોનાને રૂપમાં કામમાં લઈ રહે હે.
2: બરાબર કીધી વાત કે કેમ કે હવે પાસા આવી ગયા, અને પાસા જે અમારા જે લપસી ને ચાવલ દાલ ઉપર પાસા આવી ગયા.
1: હવે
2: તો ઘણા ખરા ગામોમાં પાસો સુધારની વાત આવી રહી છે. અગર ઈ સ્થિતિ એટલે આવી રહી છે કે અમારા જે બુજુર્ગ હતા ઈ એનો પૂરો અનુભવ સાજા કરી રહ્યા છે, ઈ એના હાથે સાજા કરી એવી એના હાથે વાત કરી રહ્યા છે કે જે બુજુર્ગ હે, બુજુર્ગ મહિલાએ હે, તો મહિલાએ મતલબ જે બુજુર્ગ મહિલાએ ઈ પછી નવી જે સોરિયા હે એણીએ ભી વાત બતાડી રહી છે કે બેટા આવી સ્થિતિ કરોગા તો કરજા મેં બુડી જંગા, તો આપણે કરજો કમ કરાવ બદલે આપણને મહેંગી ચીજનો ઉપયોગ કરવો નથી. ને અમારી જે પરંપરાગત જે અમારી જે સીજે હતી અને અમારા જે બાપ દાદા વેપારતા હતા એની ચીજે નગર વેપાર અંગા

0: तो चाहे सोरी हो चाहे चोर हो बेई ने शादी करावांगा पण खर्चा बराबर थायगा ताकि कम से कम अमे ऊपर एटलो आखो वजन ने माथे पड़ी जाए कि जेने अमे 10 साल तक अमे बाहर रहना कर्जा ने अमे पूरो करी सका ताकि अमे पूरो करंगा एटला में ही अमारी जिंदगी ने ऊपर भी एटलो वजन आवी जाएगा तो एना बदले अमन विशेष करी नानी बातों नु ध्यान राखवानु आवश्यकता है कि हमारी जी संस्कृति है हमारो जो पुरानो रीति रिवाज है इन्हें हमें अपनावांगा अने हमारे बाप दादा की बात ने हमें मानंगा ताकि हमें कर्जा थकी
1: बची सक હવે પપુ કાકા આપે સહી કીધું તણી પ્રકાર થકી આજે કાર્યક્રમ મેં ઘણી અસલ તરીકા થકી આપણે આપણા ભાઈ બહેનોને બતાડ્યું કે હર તે પરંપરાગત એવી ઘણાકાની ચીજે હે જે આપણે બદલે ઘણી જરૂરી હે ને અવળીની જે તકનીકી હે વિકાસ કરવો આપણે બદલે ઘણું જરૂરી હે પણ તકનીકી ને પરંપરાગત ચીજે બે મેં સંતુલન બનાવવું બી આપણી જિમ્મેદારી હે અગર આ ચીજનો પ્રભાવ આપણે માથે વધારે દેખવા મળી રહ્યું હે તો આપણને ટેમ માથે સંતુલન કરીને આપણા જીવનને હતારવું હોગા તો પપ્પુ કાકા આપનો હું ધન્યવાદ કરું હું કે આપ અમારા કાર્યક્રમ થકી જોડ્યા ને આટલી અચ્છી જાણકારી આપે અમને આલી
0: જય ગુરુની
1: જાગૃતિ બુન જેમ કે આપણે આપણા વ્યાસ મેં પપ્પુ કાકા જોડ્યા તક હતો ને એણે આપણને ઘણી અસલ તરીકા થકી બતાડ્યું હૈ કે પહેલે શાદી વિવાહના હું રીતિ રિવાજ હતા ને હરતે એણે મેં બદલાવ આવ્યો હૈ ને હરતે અવડેના ટાઈમે ઘણા આકાના જે યુવા સાથી હૈ એણે ફેર તકી પહેલે વાળા જે રીતિ રિવાજ હૈ એણે તકી જોડવાની કોશિશ જે હૈ આપણા ગઢલા મનક કરી રહે હૈ એની સાથે આપણા ભાઈ બહેનોને કાર્યક્રમની માધ્યમથી ઈસ કેવું ચંગા કે બદલાવ જરૂરી હૈ પણ એવો બદલાવ આપણને કરવું હૈ જે આપણા રીતિ રિવાજ ને અવડેના ટાઈમની જે ચીજે હૈ એ બે ને અસલ તરીકા થકી લઈને આવા વાળી જે પેઢી હૈ એને બી અસલ સંસ્કાર આલી શકે તો આશા કરો હો કે આ હંગરી વાતે આપણા ભાઈ બહેનોને ગમી હોંગા કેમ કે હવે ટાઈમ થઈ ગયો હૈ આપણે અણસ કાર્યક્રમ થકી સૂટ પડવાનું તો સૂટ તો પડ પણ સાથે પહેલે હમરી લાયક ઓર ગીત ને મોરે પડા સૂટ
2: હોવે.

0: अंजलि बोन गीत तो आयशु पुरुन अनस गिथाते पड़ो सूटा उम्मीद कर की जे भी बातें रही कार्यक्रम सच्चा स्वराज ने माध्यम थे की आदिवासी संस्कृति में रीति रिवाज ने लई ने ई बातें आपने भाई बहनों ने गमी होंगा। भाई बहन आपने मारो आज नो कार्यक्रम ने अन्य सालों वाला गीत संगीत केवा लगे એના બારેમાં આપ રાય સજાવ આલી શકો આપણે આણા પતા માટે।
1: હવે ભાઈન બોનું લખી લો અમારું પતું, અમારું પતું હે કાર્યક્રમ સચ્ચા સ્વરાજ વાગર રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કોપડા વાગથરા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન। અમારો પિનકોડ નંબર હે 327001। હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા આણા ફોન નંબર માટે। અમારો ફોન નંબર હે 9460051234।
0: तो भाई बुन फेरी मलंगा अनास कार्यक्रम में एक ना विषय निहाते तार हुदी
1: राम राम
2: राम राम।

0: કાર્યક્રમ ખેતીવાડી હમરવારા હંગ્ર ભાઈ બોનો ને આપની બોન અંજલિ ને આપની બોન જાગૃતિ નું રામ રામ. ભાઈ બોનો, આપ સાંભળી રહ્યો આપણું સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM માટે ને આપ સબનું ઘણીમાન સ્વાગત કરો હું અમારે આજે કાર્યક્રમ ખેતીવાડી મેં.
1: હું અંજલિ બોન કાર્યક્રમ ખેતીવાડી લઈને હાજર થઈ ગયા હા. આજના આ કાર્યક્રમ ને માધ્યમ થી આપણે વાતે કરવા રહ કે બારિશ ને પહેલે આપણે બીજનું પ્રબંધન હરતે કરો ને બીજો ઉપચાર હરતે કરો.
0: હવે
1: જેમ કે આપણે દી કહ કે ખેતીની સફળતાનું પહેલું આધાર એનું અસલ બીજ છે. અગર બીજ સ્વસ્થ રહેગા, રોગમુક્ત રહેગા ને અસલ ગુણવત્તા વાળું રહેગા તો ફસલની પેદાવાર ભી વધેગા. આપણે જે કિસાન હે એને વધારે લાભ મળેગા.
0: હવે
1: ને બારિશ ને મોસમ શરૂ થવા સારો હે તો પહેલે બીજનું સહી પ્રબંધન ને બીજો ઉપચાર કરવું ઘણું જરૂરી હે. તો આ ન કેવલ બીજને રોગ ને કીટ થકી બચાડે હે બલ્કિ અંકુરણ ક્ષમતા ને ભી વધાવે હે.
0: હવે જાગૃતિ બોન, આપે સહી કીધું તો અણી પ્રકાર થકી આજે કાર્યક્રમ ખેતીવાડી મેં આપણે ભાઈ બોનો થકી ઘણા કની વાતે થાયંગા, પણ કાર્યક્રમ શરૂ કર એને પહેલા આપણે ભાઈ બોનો ને આપણે હમરાવી દાંકી મોરે કર આપણી વાતે.
1: હવે તો ભાઈ બોન, આપ સબ હંભરતરો આપણું રેડિયો આપણી વાતે વાગર રેડિયો 90.8 FM માં.

0: અંજલિબેન, ગીત તો અહીં શું પૂરું અને ગીતને બાદ એક વખત ફરી આપણે કિસાન ભાઈ બહેનોનું આપણે સ્વાગત કરા હા આપણે આજની કાર્યક્રમ ખેતીવાડીમાં. ને જેમ કે ગીતે કે પહેલા આપણે વિષય બતાડ્યું હતું કે આજે આપણે આના કાર્યક્રમને માધ્યમથી વાતે કરવા હા કે બારિશને પહેલે બીજનું પ્રબંધન હરતે કર અને બીજો ઉપચાર હરતે કર. તો અંજલિબેન, આપણે કિસાન ભાઈ બહેનોને કહેંગા કે અસલ બીજ અસલ પહેચાન આપણને જીવનભર ખુશી આલેંગા ને આપણે જે કિસાન હે એનાની ખેતીને ભી હરીભરી કરેગા.
1: હવે જાગૃતિબેન, આપે સહી કીધું આયસ વાત કરો કે જૈવિક બીજ ઉપચાર હું કહેવાય હે ના કેમ જરૂરી હે. આપણે દેખો હા કે બારિશ આવવાની પહેલે અગર આપણે આ બીજો ઉપચાર કર દો તો આપણને ઘણા કને ફાયદા થાય હે. કેમ કે બારિશનું જે મોસમ હે એ મિટ્ટી મેં નમીને વધાવી દે હે ને નમીને કારણ બીજને જે નાનો પૌધો હે એના મેં ફફૂંદ ને બીજા ઘણા કાના રોગોનો ખતરો વધી જાય હે. તો અગર આપણે બીજોનું ઉપચાર પહેલે કરી લંગા તો આપણે દેખો હો કે આપણે જે બીજ હે એ રોગો થકી સુરક્ષિત ભી રહેગા ને અંકુરણ અસલ તરીકા થકી થઈ શકા. જૈવિક બીજ ઉપચાર થકી આપણે દેખો હો કે બીજની અંકુરણ ક્ષમતા વધે હે, આપણે જે પૌધો હે એ મજબૂત રહે હે, રોગોનો ખતરો કમ રહે હે ને એને સાથે મિટ્ટી મેં જે લાભકારી જીવાણુ હે એની સંખ્યા ભી વધી જાય હે, જેન તકી આપણાને ઉત્પાદન ને આપણી જે ગુણવત્તા હે એની હદાર મળી પાય હે.
0: હવે અંજલિબેન, આપણે દેખા કે વરસાદને પહેલે આપણે જે વરે બીજ ખરીદ તે વરે આપણે ધ્યાન રાખવું હે કે આપણે જે બીજ હે એ અચ્છા હો, સાફ હો, સ્વસ્થ હોય ને ચમકદાર હો, તૂટે તક ને સીકડ્યો તક નહીં હો ને રોગગ્રસ્ત નહીં હો. કેમ કે અગર આવા રહેગા તો એ આપણે ખેતી બદલે અસલ નહીં રહેગા. બીજનું ચયન ને દોરાન આપણે કહી શકે કે સ્થાનિક જલવાયુ ને મિટ્ટી ને અનુસાર આપણે કિસ્મ વાળા બીજ લઈ શકે, આના થકી ફસલ મોસમ ની ચુનૌતી ને બહેતર સામનો કરી શકે હે. ને કીધું ભી હે કે સૂચિ સમજી ને અગર બીજ આપણે ચુનંગા તે વરે આપણે જે ખેત હે એ હરુભરું રહેગા.
1: હવે જાગૃતિપૂર્ણ આપે સહી કીધું કેમ કે આપણે દેખો હા કે ફસલ બુવાઈ ને પહેલા આપણને બીજનું પ્રબંધન કરવું ઘણું જરૂરી હે. અગર આપણે કને બીજ ને હોવે તો આપણે આય પાય વારા ફરા વારા મન કતકી બી આપણે બીજ લઈ શક ને એનું અંકુરણ કરી શક. આપણે ભાઈ બહેનો ને કેવું ચંગા કે બારિશ આવવાને પહેલે આપણને બીજને એક ભીના સિત્રા મેં બાંધી લેવું હે ને બીજ અગર બાંધાઈ જાય તો એના આપણને 5 થકી 7 દાડા સુરક્ષિત રહેવા દેવું હે. અગર એનમે તકી 80 બીજ બી અંકુરિત થઈ જાય તો આ આપણે બુવાઈ બદલે ઉપયુક્ત થઈ શકે. જઈ વખત આપણે બીજનો ચુનાવ કરી રહ્યો તે વખત આપણને તૂટે તક જે બીજ હે ને રોગગ્રસ્ત જે બીજ હે એ અલગ કરી લેવા હે ને આપણે જે સ્થાનિક જલવાયુ ને અનુકૂળ બીજનું આપણે

0: તો સપ્તકી પહેલા આપણે વાત કરું જીવામૃત થકી બીજ ઉપચારની. આપણે દેખો હો કે આ એક પ્રાકૃતિક જીવામૃત હે જે આપણે ઘણું મહત્વપૂર્ણ હે. એને બદલે આપણને 5 લિટર પાણી ને 500 ગ્રામ દેશી ગાયનું ગોબર ને 500 મિલીલીટર આપણને દેશી ગાયનું ગૌમૂત્ર લઈ લેવું હે. એનમાં થોડી સી ખેતની મિટ્ટી આપણને નાખવી હે. અણા સબને મલાવીને આપણને ઘોલ તૈયાર કરવું હે ને બીજને અણા ઘોલ મેં અચ્છી તરીકા તકી મલાવવું હે. બસ આપણે છાયા મેં યા હુકા સ્થાન માટે આને મીનીને બુવાઈ કરવી હે. જઈ વખત આ બીજ જે હે એ રોગો થકી સુરક્ષિત રહેગા ને અંકુરણ જે હે એ આંત કે આપણું બહેતર થઈ શકા.
1: હવે અંજલિબન, તો જેમ કે અંજલિબન આજે આપણે વાતે કરી રહ્યા આપણે કિસાન ભાઈ બહેન થકી કે બારિશને પહેલે બીજનું પ્રબંધન હરતે કરવું અને બીજો ઉપચાર હરતે કરવો હે, તો આ વાતે આપણે અગાડી બી કરંગા પણ અમને હામરી લઈ કર કેટને મોરે કર આપણી વાતે.
0: હવે

જાગૃતિ બોન ગીતનો આયશો પૂરું અને ગીત બાદ એક વખત ફરી આપણે પાછા ફરો કાર્યક્રમ ખેતીવાડી મેં. જેમ કે ગીત કે પહેલા આપણે જાણ્યું કે જીવા અમૃત ને માધ્યમ થકી આપણે હર તે બીજો ઉપચાર કરી શકો. આ વાત કરો ટાઇકોડર્મા

0: તકી આપણે હરતેબીજ ઉપચાર કરી શકીએ. તો ભાઈ બહેનો, આ એક લાભકારી ફફૂંદ હે જે ઘણા પ્રકારના રોગ તકી આપણે બીજ ને પૌધાની રક્ષા કરે હે. આનો ઉપચાર અગર આપણે કરો હ તો આપણી પૌધાની જડે મજબૂત રહે હે ને મિટ્ટી મેં ઘણા કને જે રોગ જનિત કીટ હે એ ભી કમ થાય હે. એની સાથે આપણે નીમ આધારિત ઉપચાર કરી શકો. નીમ એક પ્રાકૃતિક કીટનાશક માન્ય જાય હે. નીમની પત્તીઓનું ચૂર્ણ યા નીમની ખલી તકી ભી આપણે બીજો ઉપચાર કરો તો એ તકી આપણે બીજા માટે થવા વાળા કીટ ને રોગ જે હે એ દૂર થાય હે.
1: હવે અંજલિ પણ આપણે દીકરા સકી આજકાલ જૈવિક ખેતીનું મહત્વ વધારે વધી રહ્યું હે. કિસાન જે ઉર્વરક ને લાભકારી સૂક્ષ્મજીવ થકી બીજો ઉપચાર કરી રહે
0: હવે
1: આના થકી પૌધાની જડે મજબૂત રહે ને મિટ્ટીની ઉર્વરતામાં સુધાર આવે હે. ભાઈ બોન, જૈવિક બીજો ઉપચાર પર્યાવરણ બદલે ભી સુરક્ષિત રહે ને ટિકાઉ ખેતીની દિશામાં મહત્વપૂર્ણ કદમ હે. આપણે દીકરા સંજલિ બોન કે બીજો ઉપચાર થકી આપણને ઘણા કને લાભ થાય હે. જેમ કે બીજાની અંકુરણ ક્ષમતા વધે હે, રોગ ને કીટ થકી સુરક્ષા મળે હે, પૌધાની પ્રારંભિક વૃદ્ધિ થાય હે, ઉત્પાદન ને ગુણવત્તામાં વૃદ્ધિ થાય હે, ખેતીની લાગત કમ થાય હે.
0: હવે
1: આપણે કહી શકો કે સ્વસ્થ બીજનું આધાર સમય માટે કરો બીજો ઉપચાર.
0: હવે ચક્રતિ ગુણ આપે સહી કીધું, આપણે ભાઈ બહેનોને કહી શકો કે આંત કે આપણે રાસાયણિક જે લાગત લાગે હે એ ભી ના ને બરાબર લાગે કા. કેમ કે આપણે જૈવિક ચીજોને કામ મિલંગા, જૈવિક ખાદ ના કંગા, જૈવિક કીટનાશક બનાવંગા ને આપણે જે જલવાયુ અનુકૂળ બીજ હે એનું આપણે પ્રયોગ કરો, એનું ઉપચાર કરીને અગર આપણે ખેતર માં કામ મિલ તો આપણે દેખો કે આપણું જે ઉત્પાદન હે એ હંમેશા આપણને અચ્છું મળે હે. એને સાથે આપણે મિટ્ટીનું જે સ્વાસ્થ્ય હે એ ભી અસલ બને તકું રહે હે, પર્યાવરણ સુરક્ષિત રહે હે, ફસલ જે હે એ વધારે ટિકાઉ બને હે ને લંબા ટાઈમ સુધી આપણે ભૂમિની ઉર્વરતા જે હે એ બની ટકી રહે. આપણે દેખો કે ઘણા ખરા જે ભાઈ બોન હે એ તરત લાભ ને ચક્કર માં ઘણા કાની ચીજે મેં પસી જાય હે. તો એને ધ્યાન રાખવું હે કે જૈવિક ચીજે હે એ આપણને ધૈર્ય ને હાથે કાર્ય કરવું શીખાડે હે. એક વખત આપણે ફસલ માં કમ મુનાફો મળેગા પણ ધીરે ધીરે આ જે મુનાફો હે એ વધતું જાગા અને એ વાતને આપણને સમજવું હે, જૈવિક ખેતીને વધાવવું હે. આપણે આય પાય વાળા મનકને ભી આપણને સમજાડવું હોગા કે આપ પહેલે થોડી સી જગ્યા માટે ખેતી કરીને જોવો જૈવિક, પછી આપણને ખબર પડી જાગા જૈવિક ચીજે જે હે એનાની બજાર માં માંગ ભી વધારે હે ને આપણને એન તકી આપણે આય વધારવાનું જે સાધન હે એ ભી અસલ મળી શકેગા.
1: હવે અંજલિ પણ આપણે કિસાન ભાઈ બોન ઈસ ગંગા કે બારિશ થકી પહેલે જે બીજનું ઉચિત પ્રબંધન ને બીજો ઉપચાર કરવું અસલ ફસલની ગેરંટી માન્યું જાય હે. આ એક છોટું સુ પ્રયાસ હે પણ આના જે પરિણામ હે એ ઘણા મોટા હે. અગર કિસાન ભાઈ બોન સમય રહેતે બીજની ગુણવત્તા માટે ધ્યાન દેંગા ને બીજો ઉપચાર કરેગા તો ફસલ સ્વસ્થ રહેગા ને ઉત્પાદન વધેગા ને આય માં વૃદ્ધિ થાગા. કિસાન ભાઈ બોન આપને કેવું ચંગા કે મજબૂત ફસલ ની શરૂઆત મજબૂત બીજ થકી થાય હે. બારિશ ની પહેલી બુંદ પડવા થકી પહેલે આપણે બીજની તૈયારી કરી લો કેમ કે આજ ની સાવધાની કાલ ની સમૃદ્ધિ પણ હે. તો કીધું હે કે બીજ અગર તૈયાર રહેગા તો ખુશાલી આવેગા ને અગર આપણે ખેતી અસલ તરીકા થકી કરંગા તો આપણી જે ખેતી હે એ હરી ભરી રહેગા.
0: હવે ચક્રતિ ગુણ આપે સહી કીધું, ખેતી માં પરિવર્તન આપણને લાભવું હે તો એ એક દાડા તકી નથી આવતું. અગર આપણે અસલ ફસલ નું સપનો દેખી રહો તો આપણને પહેલી બારિશ તકી પહેલે જ આની શરૂઆત કરી દેવી હોકા. જે વખત કિસાન જે હે એ બીજ ની પહેચાન કરે હે તે વખત એને ઘણા આકારની વાતો નું ધ્યાન રાખવું હે. કેમ કે બીજ જ આપણે ખેતી માં સપ્તકી મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે હે. એની સાથે આપણને જૈવિક ખેતીના મૂળ મંત્ર યાદ રાખવો હે. પ્રકૃતિ માટે વિશ્વાસ, ધૈર્ય ને સહી તૈયારી આપણે ખેતીને અસલ બનાવે હે. એટલે આપણે માનસૂન આવવાને પહેલે બીજાને કેવલ બોવાની વસ્તુ નથી સમજવું, બલકે આપણી મહેનત ઉમેદ ને આવા વાળા કાન ની નીવ માનીને એની દેખભાલ કરવી હે. કેમ કે સ્વસ્થ બીજ સમૃદ્ધ કિસાન ને સુરક્ષિત ખેતી ને ખુશાલ ગામ નો રાસ્તો બની શકે.
1: હવે અંજલિ બુન, કેમ કે બારિશ ની પહેલી બુંદ કેવલ ખેત ને નત ઉગાડતી બલકે કિસાન ને સપન ને ભી નવી ઉડાન આલે હે. પણ યાદ રાખો અસલ ફસલ કેવલ ભાગ્ય થકી નથી બલકે સહી તૈયારી ને મહેનત થકી મળે હે. બારિશ ને પહેલે બીજનું ઉચિત પ્રબંધન, બીજો ઉપચાર કરીને આપણે આપણી ફસલ ને એક મજબૂત શરૂઆત આલી શકા. આજે કિસાન આપણે જે બીજની સુરક્ષા ને ગુણવત્તા માટે ધ્યાન આલી રહ્યા છે પણ એ સી કાલે ભરપૂર ઉત્પાદન ને બહેતર આયનું આનંદ ભી ઉઠાવેગા. એટલે આ મોસમ મેં જલ્દબાજી નથી કરવી બલકે સમજદારી થકી આપણને કામ લેવું હે. સ્વસ્થ બીજ સ્વસ્થ પૌધા બનાવે હે ને સ્વસ્થ પૌધા સમૃદ્ધ કિસાન ની પહેચાન રહે. તો આપણને અસલ અસલ પદ્ધતિ થકી આપણે બીજો ઉપચાર કરવો હે, આપણી ખેતીને અનિવાર્ય હિસ્સો બનાવવું હે બીજો ઉપચાર કરીને ને ખેતીને વધારે લાભકારી ને ટકાઉ બનાવવું હે.
0: હવે ચક્રતિબુન આપે સહી કીધું, ત્રણેય પ્રકાર થકી આજે કાર્યક્રમ ખેતીવાડી મેં આપણે ભાઈ બોનો થકી ઘણી અસલ વાતે રહી હે. કે આપણે જે ભાઈ બહેન હે એ પહેલી બારિશ ને પહેલે હરતી બીજો નું પ્રબંધન કરીને બીજો ઉપચાર કરીને રાખે, તાકી જઈ વખત બી એ ફસલ ની બુવાઈ કરે તો એને જે ઉત્પાદન હે એ બી અસલ તરીકા થકી મળી પા. આશા કરો કે આ હંગરી વાત આપણે ભાઈ બહેનો ની કમી હોંગા, કેમ કે હવે ટાઈમ થઈ ગયો હે આપણે અણસ કાર્યક્રમ થકી સૂટા પડવાનું. તો સૂટા તો પડ પણ સાથે પહેલા હમરી લાયક ઓર ગીત ને મોરે પડો સૂટા.
1: હોવે

0: कार्यक्रम सच्चा स्वराज हमरवारा हमारे हंग्र भाई बुन ने आपनी बोन अंजलि
1: ने आपनी बोन जागृति नु
0: राम राम। भाई बोनो आप हम रे हो आपनो सामुदायिक रेडियो वागर रेडियो 90.8 FM माते ने आप सबनु घणे मान स्वागत करो हो हमारे आज ने कार्यक्रम सच्चा स्वराज में।
1: હવે ભાઈ બોન લઈને હાજર થઈ ગયા હા કાર્યક્રમ સચ્ચા સ્વરાજ ને એકના વિષય ને હાથે આજના આ કાર્યક્રમ ને માધ્યમ થકી અંજલિ બોન આપણે વાતે કરવા રહ્યા કે આપણે જે આદિવાસી સંસ્કૃતિ હે એના મે જે રીતિ રિવાજ હતા એ પહેલે હું રીતિ રિવાજ હતા હમણે હું બદલાવ આવ્યો હે એ સબ વાતે આજના આ કાર્યક્રમ ને માધ્યમ થકી આપણે ભાઈ બોન થકી આપણે કરંગા પણ કાર્યક્રમ ની શરૂઆત મે આપણે હમરા અંકિત ને મોરે કરા આપણી વાતે।
0: હવે તો ભાઈ બોનો આપ હમર તરે સુ આપણો રેડિયો આપણી વાતે વાગર રેડિયો 90.8 FM માતે।

0: અંજલિ બોન, ગીત તો આવી શું પૂરું ના ગીતને બાદ એક વખત ફરી આપણે ભાઈ બહેનોનું આપણે સ્વાગત કરવા આજના કાર્યક્રમ સચ્ચા સ્વરાજ મેં. જેમ કે ગીતે કે પહેલા આપણે વિષય બતાડ્યું હતું કે આજના કાર્યક્રમને માધ્યમ થી કે આપણે વાતે રહેવાની હે કે આપણે જે આદિવાસી સંસ્કૃતિ હે એના મેં જે પહેલે રીતિ રિવાજ હતા એ હું હતા ને હમણે હું બદલાવ શા હે. તો આના સબ વાત બદલે આજે આપણે સ્ટુડિયો મેં પ્રભુ કાકા આવે હે એ આપણે બતાડેંગા આ સબ રીતિ રિવાજ ને બારે મેં. તો પહેલે હામરી લાણાની વાત ને મોરે કરો આપણી વાતે.
1: હવે રામ રામ પ્રભુ કાકા.
2: રામ રામ
1: પ્રભુ કાકા. આપનું ગણમાન સ્વાગત કરો હો અમારે આજે કાર્યક્રમ સચ્ચા સ્વરાજ મેં. જેમ કે આપ આજે અમારે કાર્યક્રમ થકી જોડી રહો ને આજે કાર્યક્રમ મેં આપણી બાતચીતનો વિષય હે કે આપણી જે આદિવાસી સંસ્કૃતિ હે એનમાં જે શાદીના રીતિ રિવાજ હતા એ હું હતા ને અવડેના ટાઈમ મેં હું બદલાવ આવી રહ્યું હે ને હરતે બદલાવને બી સ્વીકાર કરવું હે પણ એને સાથે પુરાના ટાઈમના જે રીતિ રિવાજ હતા એનમાં કઈ કઈ વાતે જે હતી એ આપણે બદલે અસલ હતી એને બી આપણે બનાવીને હરતે રાખવું હે એ હંગરે વાતે આપણે કરંગા. તો સપ્તી કી પહેલા આપ મને એ બતાડો કે શાદી વિવાહના જે રીતિ રિવાજ હતા એ કયા કયા હતા ને એના નું શું મહત્વ હે.
2: ખૂબ ઘણી અચ્છી વાત કરી કેમ કે ભાઈ પુરાણી જે અમારા જે રીતિ રિવાજ હતું આના રીતિ રિવાજમાં સપ્તકી પહેલે તો હું એ કહેવું ચાહું કે તઈ વખતે આરામ થકી રોકડ તળે શાદી વિવાહ થતા હતા કેમ કે કાંઈ ચિંતા નહીં હતી અને પૂરા ગામ મેં આબાદી કમ હતી તો કમ આબાદી થવા થકી વધારે કાંઈ એટલી કાંઈ શાદી થતી હતી નહીં. પૂરો એક ગામ હતું યા છો એક ફળો હતો યા પછી એક મહોલો હતો તેનામાં એક યા બે ગામનો ભેગો કરી અને પછી વિવો કરતા હતા કેમ કે ગામ કમ હતું જનસંખ્યા કમ હતી ને એવી સ્થિતિમાં મતલબ એ રોકડ તળે શાદી કરાવી દેતા હતા. અગર બરાત આવતી તો સમજી લો કે એ રોકડ હતા એને નો જે પાલો હતો જે પાલો લઈ અને બરાત ને રેડ બની ફાતરી હાલતા ને અને એની ઉપર બેવાડી દીધા અને કોઈ ખર્ચો ન હતો કે એક પૈસા નો કોઈ ખર્ચો કરવો પડતો ન હતો. તો એવા ટાઈમ મતલબ એક તો એનો ફાયદો હતો બીજી વાત કે ખાવાનું જે ખાતા તે ઈ જે મતલબ વળતે હું કે તમારા મતે દુકાન થકી પત્તલ આવી રહ્યા થકા ને એના ટાઈમ મેં અમારે જે પેડ પૌધ હે જે અમારો જે વડલો હે અમારો જે ખાકરો હે એને જે પત્તલ હતા એને પત્તલની બાજ બનાવી દીધા અને ખાવાનું ખાતા હતા. તો એના ટાઈમમાં કોઈ ખર્ચો ન હતો ને આવડે એવું થઈ રહ્યું હે કે પૈસા હોય તો બાજ લાવી શકે તો આર્થિક સ્થિતિ હમણે વર્તમાનમાં ખરાબ થઈ રહી હે ને પુરાના સમયમાં કાંઈ એવી વાત ન હતી તો એનામાં બી કાફી બદલાવ થયો. બીજી વાત કે ભાઈ આપણે વર્તમાનમાં હમણે ટેન્ટ લગાડી રહ્યા થકાય તો એક ટેન્ટ લગાડે તો કોઈ ગરીબ આદમી ટેન્ટ લગાડે તો બી કમસે કમ 40-50 હજાર નો ખર્ચો આવી જાય ને એના ટાઈમ મેં 1 રૂપિયાનો કોઈ ખર્ચો ને હતો. તો આ બે મેં ઘણો બદલો થઈ ગયો. બીજી ચીજ કે પેલા સમયમાં દાલ ચાવલ બનાવી અને ખવાડી દીધા હતા ને હવે ધીરે ધીરે ધીરે ધીરે પૂરો બદલાવ થઈ રહ્યો હે. તો કોઈ ગરીબ આદમી હોય કોઈ ગરીબ ઇન્સાન હોય તો એકબીજાને દેખાદેખની વાત કરે તો પછી મતલબ દિક્કત થઈ જાય ને.
1: હવે પપ્પુ કાકા એ કર્જા મેં સલુસા કે આમનું તેમ દેખીને ઘણા એવા સો રહે જે ઘરવા રહે એમ સોચે કે અગર હું આટલું જ કરુંગા તો મન કમને હું કહેંગા એવી સ્થિતિ એનાને મનમાં આવી જાય હે. પણ આપણે દેખો હ કે પહેલાના ટાઈમે જે શાદી વિવાહ થતા હતા એ ઘણા અસલ હતા. હવડેના ટાઈમે જે શાદી વિવાહ થાય હે એનમાં જેમ કે આપે બતાડ્યું કે ઘણા આકાનો ખર્ચો થઈ જા એવા મેં જયા મનકની આર્થિક સ્થિતિ ને હોવે તો એ હજી પરેશાન થઈ જા ને કરજો લઈને વિવાહ કરે હે.
2: બરાબર બરાબર સહી વાત કીધી કેમ કે કરજો લઈ વિવાહ કરેગા તો મતલબ પછી શું થાય કે પ્લાયન કરવાની સ્થિતિમાં આવી જાયગા.
1: હવે
2: કેમ કે પ્લાયન ને થાયગા તો એ કરજો પૂરો
1: ને
2: થઈ શકે તો એના બદલે અમને આની વાત ઉપર સોચવું પડેગા કે અગર અમારો જે આજના જે યુવા સાથી હે એને બુજુર્ગની જે વાતે હે એની વાતે આપણે સાંભળવી પડેગા એના હાથે બેહવું પડેગા ને સમાજનું જે રીતિ રિવાજ હે ને અમારો પહેલે હું તો એ અમારા બાપ દાદા જાણે તો એની વાતને અગર આપણે ને સાંભળંગા ને બેહંગા અને એની વાતને આપણે ને જાણંગા તો પછી આપણે આર્થિક સ્થિતિ આપણી ખરાબ થાયગા. તો એને બદલે અમને વિશેષ કરીને અમારા જે યુવા ભાઈ હે એને બી કેવું જોઈએ કે ભાઈ પુરાણો જે આપણે રીતિ રિવાજ તો એમાં પાછા ધીરે ધીરે આપવાની કોશિશ કરી રહ્યા છે કેમ કે તે વખતે એક વાત બીજી મુ કહી આલું કે અમારા જે વાદ્યયંત્ર તવળે શું કરતા હતા, ખાલી ઢોલ ને કોંડી ની થાળી, ગામનો ઢોલ, ગામની કોંડી ને ગામની થાળી, ને કઈ પૈસો ખર્ચો
0: ને હતો,
2: બિલ એક રૂપિયાનો કઈ ખર્ચો ને હતો. ને વર્તમાનની સ્થિતિમાં આજે લોક જે અમારા જે પરંપરાગત વાદ્યયંત્ર તે ભૂલી ગયા, અને આવડે શું કરી જાય, કઈ બેન્ડ બાજા લાવે, કઈ ડીજે લાવતા હતા, એવી સ્થિતિમાં આવી ગયા પાસા. તો એની સ્થિતિ થકી પાસા ફેરવા આપણે વર્તમાનમાં એવી સ્થિતિ બની રહી કે કર્જા વધારે બુડી જાય. તો એના કર્જા થકી બસવા બદલે અમારા યુવા સાથીઓને બી થોડો થોડો એને હાથે પાસા લેતા હે, તાકી કમસે કમ અમારી સ્થિતિ એટલી ખરાબ ન થઈ જાય કે જે અમને પ્લાન થઈ જવું પડે, અને કમસે કમ 5 સાલ 10 સાલ સુધી જેટલા ઘડી કરજો પૂરો ન થાય એટલા ઘડી અમને બહાર રહેવાની સ્થિતિ અમારી આવી જાય.
0: હવે પબ્બુ કાકા આપે સહી કીધું, કેમ કે હવે ના ટાઈમે આપણે દેખી રહો કે આપણી જે ચીજે હે એ દાડે દાડે બદલતી જઈ રહી
2: છે.
0: જેમ આપ શાદી વિવાહ ની વાત કરી રહો, ડીજે ની વાત કરી રહો, એને અલાવા બી આપણે દેખો હો કે ઘણા એવા શોખ હે જે અવડેના ટાઈમે યુવા સાથી ને ઘણા આકાના મનકજ જે હે પાલી રહે હે. આપણે દેખો હો કે ઘણાને એવું લાગે કે આ ગાડી મારે ખરાબ હે, બીજી ગાડી લઈને આવવું, આ મારું અચ્છું નથી તો પેલું લઈને આવવું. અવડેના ટાઈમે આપણે દેખો હો કે તકનીકીનો જે પ્રભાવ હે એ યુવા સાથી માટે એણાને હાથે હાથે જે બીજા જે મોટા મન કહે એણાને માથે બી પડી રહ્યું હે. આજના ટાઈમે આપણે દેખો હો કે ઘર મેં હર મનક ઓગાત હર મનક કને મોબાઈલ હે, એટલા મોગા મોબાઈલ વાપરે હે જેને કી ઈ કઈ વિચાર નથી કરતા. ને આપણે દેખો હો કે બજાર મેં ભી એવી ચીજે રહે હે કે એણાને ઈ ચીજે ઉધારે ભી મળી જાય, કિસ્તે ભરો ને લઈ લો. પણ કિસ્તે ભરવા મેં ભી આપણને ઘણા આકાની મહેનત કરવી પડે હે. ને જેમ કે આપ પલાયન ની વાત કરી રહો તે આપણે દેખી રહો કે અવડેના ટાઈમે એટલે જ વધી ગયું હે, કેમ કે આપણે ઈચ્છાએ વધતી જઈ રહી હે તો એને બદલે પૈસા ભી વધેગા. ને આ પૈસા કમાવા બદલે આપણે ઘર છોડીને બહારતે જ બહારતે જઈ વખત આપણે જ તો એ આપણું ખર્ચું એને સાથે જે જે સુવિધાએ આપણે લીધી હે એના ખર્ચાને પૂરા કરવા બદલે આપણે પૈસા એકઠા કરવા પડે. તો એને કારણે આપણે દેખ કે દાડે દાડે આ ચીજે વધતી જઈ રહી અને આર્થિક સંકટ જે હે એ વધતું જઈ રહ્યું હે. તો એવો મેં આપણને સમજવું હોગા કે સુવિધાને હાથે આપણે જરૂરી ચીજે શું હે, જે જરૂરી ચીજે કઈ કઈ નથી એના મેં અંતર સમજવું હોગા. જઈ વખત આ ફર્ક આપણે સમજી લંગા તઈ વખત આપણે અણી સબ પ્રભાવ તકી દૂર રંગા, ને આપણી જે પરંપરાગત ચીજે હે ને આપણા જે બાપ દાદા હે એનાને હાથે આપણે અસલ જીવન જીવી શકંગા.
2: ખૂબ અચ્છી વાત કીધી, વાસ્તવ મેં સહી વાત કરી. તો આપણે તમે એક વાત પેલી કીધી ભાઈ કે ગાડીયાની વાત કરી, તો એના ટાઈમ મેં તો 25 કિલોમીટર 50 કિલોમીટર જેટલે બી સિટી જવું હતું તે 2-3-4 ઘંટામાં રસ્તો પાર કરી લેતા હતા.
0: હવે હવે
2: એક રૂપિયાનો કોઈ ખર્ચો
0: નહીં
2: હતો. ને આજે એક બરાત જાય તો કમસે કમ 4-5 ગાડીયા ખાવાનો બી કરજો વધી ગયો, કેમ કે આપણને હું કે દેખાદેખ ની સબ ભક્તિ કરી રહ્યા હે, તો એનો પાસે તો કરજા થકી પછી ઓછું ભારી થઈ જાય. તો એના બદલે અમને વિશેષ કરીને અમારા જે સ્થાનીય જે અમારો જે પુરાણો જે રીતિ રિવાજ છે એને અપનાવવું જરૂરી છે. અગર એની વાતને અગર એની પુરાણો જે રીતિ રિવાજ એમાં અગર અમે નહીં આવંગા, એની વાતને અમે નહીં ઓળખંગા, તો સમજી લો કે અમારો જે આબાવાળી જે પીઢી છે એને બદલે ખૂબ નુકસાન થઈ જાય.
0: હવે પબ્બુ કાકા આપે સહી કીધું, કેમ કે આપણે દેખો હ કે અવડેના ટાઈમે મહેંગાઈ જે હે ને આર્થિક સંકટ હે એ સબ અણી કારણ વધી રહ્યું હે. કેમ કે આપણે દેખી રહ્યો કે દાડે દાડે મનક જે હે એ અલગ અલગ ઈચ્છાને લઈને બજારમાં જાય હે. જઈ વખત આપણે સમજી લંગા કે આપણે હેન્ડીને આ રસ્તો પૂરો કરી શક, આપણે શાદી વિવાહ મેં કમ ખર્ચા કરા, આપણે ઘણા કની ચીજે મેં અગર આપણે કટોતી કર દંગા તો જે મહેંગાઈ દાડે દાડે વધી રહી હે એને આપણે કમ કરી શક. આપણે આને બદલે સરકારને યા બીજા મનકરને દોષને આલી શક, આના જિમ્મેદાર આપણે ખુદ હ, કેમ કે આપણી ઈચ્છાઓ માટે આપણું નિયંત્રણ નથી. ને જે પરંપરાગત ચીજે હે એનાનું જ્ઞાન જઈ વખત ગઢલા મનકા આપણાને આલે તો આપણે એમ કેમ કે કયા જમાના મેં ઝીરો એમ કહીને એનાની વાત આપણે કાઢી નાખ. આ સબ ચીજે આવા વાળા ટાઈમે આપણે બદલે વધારે નુકસાન કરે એને પહેલે આપણને સમજી જવાની જરૂરત હે. ને જેમ કે આપ વધારી રહો કે આદિવાસી જે સંસ્કૃતિ હે એમાં ઘણા કાની એવી ચીજે હે જેને થકી બદલાવ આવી રહ્યું હે. આપણે દેખો કે ઘણા ખરા સમુદાય સાથી એવા હે જે સમુદાયમાં રહીને ઘણા કાની ચીજે બદલે જાગૃતતા કાર્યક્રમ કરે હે. ને આપે જેમ કે વાત કરી કે પહેલા આપણે દોના પત્તલ બજાર થકી લાવતા હતા, પણ અવડેના ટાઈમે ઘણા ખરા એવા ભાઈ હે જે આના પત્તાનું પાસું પ્રયોગ કરી રહે હે ને આને પત્તલ દોનાને રૂપમાં કામમાં લઈ રહે હે.
2: બરાબર કીધી વાત કે કેમ કે હવે પાસા આવી ગયા અને પાસા જે અમારા જે લપસી ને ચાવલ દાલ ઉપર પાસા આવી ગયા.
1: હવે
2: તો ઘણા ખરા ગામોમાં એ પાસો સુધારની વાત આવી રહી છે. અગર ઈ કી સ્થિતિ એટલે આવી રહી છે કે અમારા જે બુજુર્ગ હતા ઈ એનો પૂરો અનુભવ સાજા કરી રહ્યા છે.
1: હવે
2: ઈ એના હાથે સાજા કરી એવી એના હાથે વાત કરી રહ્યા છે કે જે બુજુર્ગ હે બુજુર્ગ મહિલાએ હે તો મહિલાએ મતલબ જે બુજુર્ગ મહિલાએ ઈ પછી નવી જે સૂર્ય હે એણી ભી વાત બતાડી રહી છે કે બેટા આવી સ્થિતિ કરોગા તો કરજા મેં બુડી જંગા તો આપણે કરજો કમ કરવા બદલે આપણને મહેંગી ચીજનો ઉપયોગ કરવો નથી. ને અમારી જે પરંપરાગત જે અમારી જે સીજે હતી અને અમારા જે બાપ દાદા વેપારતા હતા એની ચીજે નગર વેપાર અંગા તો ચાહે સોરી હોય ચાહે ચોરો હોય બેને શાદી કરાવંગા પણ ખર્ચામાં બરાબર થાયગા તાકી કમસે કમ અમે ઉપર એટલો આખો વજન ને માથે પડી જાય કે જેને અમે 10 સાલ તક અમે બહાર રહીને કરજા ને અમે પૂરો કરી શકા તાકી અમે પૂરો કરંગા એટલા મેં અમારી જિંદગી ને ઉપર બી એટલો વજન આવી જાયગા. તો એના બદલે અમને વિશેષ કરીને આની વાતોનું ધ્યાન રાખવાનું આવશ્યકતા હે કે અમારી જે સંસ્કૃતિ હે અમારો જે પુરાનો રીતિ રિવાજ હે એને અમે અપનાવંગા અને અમારા બાપ દાદા ની વાત ને અમે માનંગા તાકી અમે કરજા થકી બચી શકીએ.
1: હવે પપ્પુ કાકા આપે સહી કીધું તણી પ્રકાર થકી આજે કાર્યક્રમ મેં ઘણી અસલ તરીકા થકી આપણે આપણા ભાઈ બહેનોને બતાડ્યું કે હર તે પરંપરાગત એવી ઘણા કાની ચીજે હે જે આપણે બદલે ઘણી જરૂરી હે ને અવળીની જે તકનીકી હે વિકાસ કરવો આપણે બદલે ઘણું જરૂરી હે પણ તકનીકી ને પરંપરાગત ચીજે બે મેં સંતુલન બનાવવું બી આપણી જિમ્મેદારી હે. અગર આ ચીજનો પ્રભાવ આપણે માથે વધારે દેખવા મળી રહ્યું હે તો આપણને ટેમ માથે સંતુલન કરીને આપણા જીવનને હધારવું હોગા. તો પપ્પુ કાકા આપનું હું ધન્યવાદ કરું હું કે આપ અમારે કાર્યક્રમ થકી જોડ્યા ને આટલી અચ્છી જાણકારી આપે અમને આલી. જાગૃતિ બુન જેમ કે હવે આપણે વ્યાસમે પપ્પુ કાકા જોડ્યા તક હતો ને એણે આપણને ઘણી અસલ તરીકા થકી બતાડ્યું હે કે પહેલે શાદી વિવાહ ના હું રીતિ રિવાજ હતા ને હરતે એણે મેં બદલાવ આવ્યું હે ને હરતે અવળીના ટાઈમ મેં ઘણા આકાના જે યુવા સાથી હે એણે ફેર તકી પહેલે વાળા જે રીતિ રિવાજ હે એણે તકી જોડવાની કોશિશ જે હે આપણે ગઢલા મનક કરી રહે હે. એની સાથે આપણે ભાઈ બોન ને કાર્યક્રમ ની માધ્યમ થકી ઈસ કેવું ચંગા કે બદલાવ જરૂરી હે પણ એવો બદલાવ આપણને કરવું હે જે આપણે રીતિ રિવાજ ને અવળીના ટાઈમની જે ચીજે હે એ બે ને અસલ તરીકા થકી લઈને આવા વારી જે પેઢી હે એને ભી અસલ સંસ્કાર આલી શકે. તો આશા કરો હો કે આ હંગરી વાતે આપણે ભાઈ બોનો ને ગમી હોંગા કેમ કે હવે ટાઈમ થઈ ગયો હે આપણે અણસ કાર્યક્રમ થકી સૂટ પડવાનું. તો સૂટ તો પડ પણ સાથે પહેલે હમરી લાયક ઓર ગીત ને મોરે પડા સૂટ
0: હોવે.

0: अंजलि बोन गीत तो आयशु पुरुन अनस गिथाते पड़ सूटा उम्मीद करा की जेबी वाते रही कार्यक्रम सच्चा स्वराज ने माध्यम थे की आदिवासी संस्कृति में रीति रिवाज ने लई ने ई वाते आपने भाई बोनों ने गमी होंगा। भाई बोन आपने मारो आजनो आ कार्यक्रम ने अन्य सालों वाला गीत संगीत केवा लग्या એના બારેમાં આપ રાય સુજાવ આલી શકો આપણે આણા પતા માટે।
1: હવે ભાઈન બોનો લકીલો અમારું પતુ અમારું પતુ હે કાર્યક્રમ સચ્ચા સ્વરાજ વાગર રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કોપડા વાગથરા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન। અમારો પિનકોડ નંબર હે 327001। અજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા આણા ફોન નંબર માટે। અમારો ફોન નંબર હે 9460051234।
0: तो भाई बुन फेरी मलंगा अनास कार्यक्रम में एक ना विषय निहाते तार हुदी
1: राम राम राम राम।

0: ભાઈ ને બોનો, આપે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડ ની છાવ મેં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે, જેની હવા મેં આપણે હાલ રહ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણી ને બચાડંગા ને આપણી ધરતી ને જીવનદાન આલંગા.
1: હવે પ્રકૃતિ ને બચાવો, ભવિષ્ય ને હદારો.
0: હવે આજે નાના કદમ હે એ આબાવાળા કાલ ને બદલાવની શરૂઆત હે.
1: વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.